0: હું છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા છાપવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ પર. કિસાન ભાઈઓ, બ્રેકના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારું કાર્યક્રમ ખેતીવાડીમાં. કિસાન ભાઈઓ, આજ આપો સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડીમાં કડકનાથ મુરગી પાલનની વાતો. કાર્યક્રમને આગળ વડાવી અને સાંભળી કડકનાથ મુરગી પાલનના બારામાં વિસ્તારપૂર્વક વાતો કૃષિથા જોડાયેલા વિશેષજ્ઞ અને અનુભવી લોકો દેખી. ભારત મેં કડકનાથ મુરગા મુખ્ય રૂપ સે મધ્ય પ્રદેશ રાજ્ય કે ઝાબુઆ જિલ્લે મેં હી મિલતા હૈ, કિંતુ કડકનાથ કી ઇસ બ્રીડ કો અબ તમિલનાડુ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ ઓર આંધ્ર પ્રદેશ મેં ભી પાયા જાને લગા હૈ. કડકનાથ મુરગે કી તાસીર ગર્મ હોતી હૈ તથા દેશ સે તકરીબન સભી હિસ્સો મેં ઇસ મુરગે કી કાફી માંગ રહેતી હૈ. યહ તીન પ્રજાતિઓ મેં પાયા જાતા હૈ, જિસમે પેન્સિલ્ડ, ગોલ્ડન ઓર ઝેડ બ્લેક શામિલ હોતે હૈ. ઝેડ બ્લેક મુરગે કે પંખ પૂરે કાલે હોતે હૈ તથા પેન્સિલ્ડ પ્રજાતિ કે મુરગે કા આકાર પેન્સિલ કી તરહ હોતા હૈ. વહી ગોલ્ડન પ્રજાતિ કે મુરગે કે પંખો પર ગોલ્ડન છીટે પડે હોતે હૈ.
2: તો યે જો ફાર્મ હૈ આપકા, કોણ સા બર્ડ હૈ અભી યહાં પર?
3: યે સારા કડકનાથ હૈ.
2: કડકનાથ હૈ. કિતના બર્ડ હૈ અભી?
3: અભી 2200 બર્ડ હૈ.
2: 2200 બર્ડ હૈ. છોટા બર્ડ શરૂ કર કિયા થા આપને?
3: છોટા બર્ડ ભી સ્ટાર્ટ કિયા થા, કુછ લિંક બર્ડ ભી પરચેસ કિયા થા.
2: જી. અચ્છા, જો યે દેખ રહા હું કઈ સેક્શન હૈ ઇસમે બને હુએ? કિતને સેક્શન હૈ
3: ઇસમે? ચાર સેક્શન હૈ.
2: ચાર સેક્શન હૈ. જો આપકે યે ચાર સેક્શન હૈ, પહેલા સેક્શન મેં ઇસમે બહોત સારે બર્ડ હૈ ઓર બડે હેલ્ધી બર્ડ હૈ, તો યે બર્ડ કિસ તરહ કા બર્ડ હૈ?
3: યે બચ્ચા લાયે થે હમ
2: જી
3: એક દિન કા
2: જી,
3: તો યે વો બર્ડ તૈયાર હો રહા હૈ ઓર યે અગલે 10 દિન પે લિંક પે આ જાયેગા.
2: અચ્છા, અંડે પે આ જાયેગા?
3: અગલે 10 દિન મે યે અંડે પે આ જાયેગા.
2: જી
3: જી.
2: તો કિતના બર્ડ હૈ યે વાલા?
3: યે 1600 બર્ડ હૈ.
2: 1600 બર્ડ યે.
3: હા.
2: કિસ સાઇઝ કા શેડ હૈ યે?
3: યે 30x150 કા સાઇઝ હૈ.
2: જો યે વાલા હૈ?
3: યે વાલા જો સાઇઝ,
2: જો ઇનકે લિયે, જો તૈયાર,
3: જો તૈયાર બર્ડ કે લિયે હૈ.
2: જી. ટેન્ક લગાયા હુઆ હૈ ઉપર?
3: નહીં, ગ્રાઉન્ડ વોટર ચલતા હૈ. હા, ટેન્ક લગા હુઆ ઉપર.
2: ટેન્ક સે આતા હૈ ના?
3: ટેન્ક સે આતા હૈ પાણી.
2: ઓર જો ફીડ દેતે હૈ, ફીડ કૌન સા ચલ રહા હૈ?
3: ફીડ ચલ રહા હૈ ઇનકા લિંક ફીડ. અબ
2: લિંક ફીડ ચલ રહા હૈ. તો અમુમન એક બર્ડ કિતના ફીડ લે લેતા હૈ?
3: એક

0: બ્રેક ના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારું કાર્યક્રમ ખેતીવાડીમાં. તો કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીને આગળ વધાવી અને હામળી કડકનાથ મુરગી પાલનના બારામાં વિસ્તારપૂર્વક વાતો બધી વાતો વધાડી રહ્યા છે મારા સહયોગી ભાઈ કમતા ડામોર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાના સહયોગ દેખી.
1: કિસાન ભાઈઓ, કડકનાથ એવો કુકડું છે જો કે આપણા ઝાબવા જિલ્લામાં પાળવા વાળો છે અને તેની પ્રદેશભરમાં અને દેશભરમાં એની કાફી ડિમાન્ડ છે અને જ્યાદા ડિમાન્ડ અને ઉત્પાદન કમ રહેવાને કારણ એનાને જ્યાદા એની કિંમત મળે છે. તો કિસાન ભાઈઓ, એના પાળવા હારું એક સહી તરીકાથી એની દેખરેખ કરવી પડે અને એનું કાળુમાં અને પૂરી દુનિયામાં ઘણો હી કિંમતી અને ઘણો દુર્લભ અને કઠિન માની જાય છે. તો કિસાન સાથીઓ, હમણે તક પૂરા વિશ્વમાં 25 થી જ્યાદા કુકડાની પ્રજાતિઓ પાઈ જાય છે. તેમાં કાળા માંસના નામથી એનાને કડકનાથના જાણે છે. તો એનામાં ભારતના કડકનાથને અલાવા ચીનની સિલ્કી અને ઇન્ડોનેશિયાની આયામ સેનીની અને વિયેતનામની ઓકે નામનો કુકડું કાફી પ્રસિદ્ધ છે. અને એના કાળા રંગની મુખ્ય વજહથી ફાઇબ્રોમિલેનોસિસ નામની એક અનુવાંશિક ગુણવાળો રહેશે અને એમાં મેલેનિન પિગમેન્ટ કડકનાથ માંસ હડ્ડી અને ત્વચાના સંચયથી થાય છે. કડકનાથ ભારતનો એક પંજીકૃત મુર્ગાની એક નસ્લ છે અને તેનાને હાલમાં મધ્યપ્રદેશને માહના હારું ભૌગોલિક સંકેત GI ટેગ મળ્યો છે. ઝાબવા મધ્યપ્રદેશની પહેચાન યુ આ હરકો કેવલ ઝાબવામાં પાઈ જવાવાળી કુકડાની એક પ્રજાતિ કડકનાથના કારણ પૂરા દેહમાં છે. ક્ષેત્રીય ભાષામાં કડકનાથને કાળા માસીના નામથી ભી જાણે જાય છે, કેમ કે એનો માંસ ચોસ, કલંગી, જુબાન અને પોગ, નોખ, સાંભળી એની હાગણી કાળી રહેશે અને એનું લોહી ભી કાળું રહેશે. પ્રોટીન પ્રચુર માત્રામાં અને વસા ન્યૂનતમ માત્રામાં રહેશે. તેથી હૃદય, ડાયાબિટીસ રોગીઓ હારીઓ કાફી ઉત્તમ આહાર છે. એનો માં હવાદવાળો અને આસાનીથી પચવા વાળું રહેશે. એની વિશેષતાને કારણ બજારમાં એની માંગ કાફી તેજ રહેશે અને કાફી ઓછી દરી પર એના જ્યાદા કિંમતમાં વેચાઈ જાય છે. કડકનાથની 3 પ્રજાતિઓ રહેશે. પહેલી પ્રજાતિ છે જેટ અને બીજી છે બ્લેક અને અગલી પ્રજાતિ પેન્સિલ્ડ ગોલ્ડન પાઈ જાય છે. એમાંથી જેટ બ્લેક પ્રજાતિ સૌથી જ્યાદા માત્રામાં અને ગોલ્ડન પ્રજાતિ સૌથી કમ માત્રામાં પાઈ જાય છે. નર કડકનાથનો ઓસ્તન વજન 180 થી લગાડીને 2.5 કિલો વજન તકનું રહેશે. માદા કડકનાથનો ઓસ્તન વજનના અને ઓસ્તન વજન 180 થી 2.5 કિલો તકની લગભગ રહેશે અને એનો ઓસ્તન વજન 125 થી 1.5 કિલો તક લગભગ રહેશે. માદા કડકનાથ હર વરે 110 થી 120 ઈંડા મેલે છે અને એના ઈંડા નાના મધ્યમ આકારના હલકા ભૂરા ગુલાબી રંગના અને વજનમાં 30 થી 35 ગ્રામ વજનવાળા રહેશે. આર્થિક અને સામાજિક પ્રભાવ. તો કિસાન ભાઈઓ, મુરગી પાલનમાં કુકુટ પ્રબંધનનો મહત્વ પૂરો યોગદાન રહેશે. કડકનાથ વ્યવસાયમાં લગભગ 80% સમસ્યાઓ કુકુટ પ્રબંધનમાં કરીગી લાપરવાહીને કારણ પેદા થાય છે. કડકનાથ મુરગી પાલનવાળાને ઘણી એવી સાવધાનીઓને ધ્યાન રાખીને આગળ વધવાની સલાહ આલી જાય છે કે કઈની બી કડકનાથ ફાર્મને એવા વિકટ સમસ્યાનો સામનો નહીં કરવો પડે. એના હારું વ્યવસાયમાં કદમ રાખવાથી પહેલું પૂરો વિશ્વાસની હાથે જાણકારી પ્રાપ્ત કરી લેવી જોઈએ અને એની ટ્રેનિંગ બી કરી લેવી જોઈએ. બ્રુડિંગ વ્યવસ્થાની જાણકારી, કેમ કે બ્રુડિંગમાં

0: 18 થી લગાડીને 12 mg અને 100 ગ્રામ તક રહેશે. તો કિસાન સાથીઓ, કડકનાથથી રોજગારનો અવસર. કડકનાથ પાલનમાં કમ નિવેશની જરૂરત પડે છે અને કઈ રાષ્ટ્રીય બેંક આપણા દેશમાં પોલ્ટ્રીના વ્યવસાય હારું લોકોને પ્રોત્સાહિત કરવાનું કામ કરી રહેશે અને કમ વ્યાજની દર પર લોન ભી ઇનાને ઉપલબ્ધ કરાવી રહેશે. જ્યાં પર કડકનાથ ચિકનની માંગ જ્યાદા હોય ત્યાં પર પ્રમોશન ભી કર્યો જઈ રહ્યો છે અને કડકનાથમાં ક્રાસ બ્રિડિંગ કરીને કમ સમયમાં જ્યાદા લાભ કમાવાના તરીકાથી વસવો જોઈએ. તેથી ના કેવલ એની પ્રજાતિને ખતરો છે, બલકી આવવાળા ગણોમાં એની માંગ ભી કાફી કમ થઈ જાય. કિસાન સાથીઓ, દેશના અનેક રાજ્યોથી યુવક અને કેવલ કડકનાથથી આપણી આજીવિકા સલાડી રહેશે, બલકી કડકનાથ માંસને વિદેશોમાં ભી સપ્લાય કરી રહેશે. અને કિસાન ભાઈઓ, કડકનાથ કુકુટ એકાઈનો વિતરણ ભી કૃષિ વિજ્ઞાન કેન્દ્રથી તલાશ કરીને કિસાન ભાઈ એની જાણકારી પ્રાપ્ત કરી શકે. તો કિસાન સાથીઓ, કુકડા કુકડીઓની બીમારીઓથી વસાડવા હારું કુછ ઉપાય. એમાં સૌથી પહેલું કિસાન ભાઈને સાફ સફાઈ પર પૂરું ધ્યાન દેવું જોઈએ અને સ્વચ્છ ઓહે પક્ષી તો સુરક્ષિત ઇન્સાન વીરી શકે. તો કિસાન સાથીઓ, પક્ષીઓના બર્ડ ફ્લૂ અને અન્ય બીમારીઓથી વસાડી શકે. એ બીમારીઓ એક પક્ષીથી બીજા પક્ષીમાં દૂષિત પાણીથી અને તેઓના ખાન પાનથી અને દીહોના મૂત્ર પાંખડા એને જરિયેથી ઝાડુથી તેજીથી પ્રભાવિત થાય છે. એના વસાડવા હારું ઉપાય, તો કિસાન સાથે દૂરી બનાવી રાખવાની એક પક્ષી બીમાર પક્ષીઓથી અને પક્ષીઓના વાડામાં બંધ રાખવાનો. કેવલ પોલ્ટ્રી ફાર્મની દેખભાળ કરવા વાળાને એકી વ્યક્તિને તીહું જવું જોઈએ અને તીહુંની એક ડ્રેસ બી રહેશે અને તેની ડ્રેસને કેવલ વાડામાં મહી જાય તેટલા ઘડી પહેરવી પડે છે અને તીહોનું ભોજન અને તીહોનું પાણી અને તીહોની દવાઈ આદિનો ઇંતજામ કરવા વાળા વ્યક્તિ હિ તીનાને તેની ડ્રેસને પહેરીને મય ભરાવવાનું અને તીંથો ભરાવાથી પહેલો તીહોના હાથ પાઓ અને પૂરા શરીરને અસલી સાફ કરી લેવું જોઈએ અને નકળ્યા બાદમાં બી પૂરી તરહે તેની ડ્રેસને પાછી તા મેલીને પૂરી તરહે સાફ સફાઈ કરીને મેળવી જોઈએ. સાફ સફાઈનું ધ્યાન રાખવું, તો કિસાન સાથીઓ, વાડામાં અને તીહુની આસપાસ સાફ સફાઈ રાખવી ઘણી જરૂરી છે. એના પ્રકારથી જીવાણુ અને વિષાણુથી બચાડી જઈ શકે છે. પક્ષીઓના વાડાને સાફ સુથરા રાખવાનો અને પક્ષીઓનું ભોજન અને પાણી રોજ બદલવાનું. પોલ્ટ્રી ફાર્મ વાડાને નિયમિત રૂપથી સંક્રમણથી મુક્ત રાખવો જોઈએ અને પોલ્ટ્રી ફાર્મમાં બીમારીઓને પ્રવેશ કરવાથી રોકવું જોઈએ. આપણે બજારમાં અને અન્ય ફાર્મોથી અન્ય પક્ષીઓને આપણું સંપર્કમાં લાવવાળી ચીજો અને તેના ઓજાર મેં બી પૂરી તરહથી સાફ સફાઈ કરવાના અને નવા પક્ષીને કમથી કમ 30 દિન તક સ્વચ્છ પક્ષીઓથો સેટી રાખવાનો. કિસાન સાથીઓ, બીમારીને ફેલવાથી રોકવાનો અને વસાડવાના હારું પોલ્ટ્રી ફાર્મના સંપર્કમાં આવવાથી પહેલું અને બાદમાં આપણા હાથ સીતરા અને ખાહણાથી ખાહણા ધોવા જોઈએ. સંક્રમણ મુક્ત બીનાન કરવા જોઈએ અને બીમારી આપણ બીજી ઉદારની લેવાની. અગર આપણ બીજા ફાર્મોથી ઉપકરણ ઓજાર અને પોલ્ટ્રી ફાર્મ જો ઉધાર પર લાયા હોય, જેવી રીતે આપણી કન પાણીના બર્તન અને ખાવાડવાના બર્તન એવી કઈ પ્રકારની ચીજો આપણી કન અગર કમ પડતી હોય તો કિસાન ભાઈ તેને સંક્રમણ મુક્ત કરી લેવાની. સંકેતથી જાણવાનું કે પક્ષીઓ પર નજર રાખવાની. અગર જ્યાદા પક્ષી મરતા હોય તો તેની આંખો, ગળું અને જો શિરને આસપાસ ખુજલ રહેશે અને રિસાવ થાય છે. પાખડા કલંગી અને પોગનો રંગ બદલી રહ્યો હોય અને પક્ષીના અંડા કમ આલવા લાગે તો એના ખતરાનો એક બડો સંકેત છે. તો કિસાન ભાઈઓને એ ધ્યાન રાખવું જોઈએ કે પક્ષીઓમાં અચાનક કમજોરી, પાખણા કરવાનું, એવી હરકત કમ થવા પર નજર રાખવાની. બીમારીની સૂચના, તો કિસાન સાથીઓ, પક્ષીઓમાં સામાન્યતઃ બીમારી અને મોતની સૂચના તુરંત નજદીકી પશુ ઉપચાર કેન્દ્રને મોકલવાની, આપણી રક્ષામાં હી આપણી સુરક્ષા છે. કિસાન સાથીઓ, યે બડાઓ અલવાહારુ હમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબુઆના માધ્યમથી આજ ઇની વાતીઓને હમો પ્રસારિત કરી રહ્યા છે. કિસાન સાથીઓ, એવી ખેતીવાડીની અને પશુપાલનની અને પક્ષી પશુ પક્ષી પાલનની એવી કઈ પ્રકારની જાણકારીઓ સાંભળવા હારું તમે સાંભળતા રહેજો રેડિયો ટલ્ટા વી 90.8 FM છાબવાની આવાજ. કિસાન સાથીઓ, હા આર જે કમતા ડામોરને ઇજાત આલજો અને રેડિયો પર સાંભળવાળા હાગળા કિસાન ભાઈઓને નમસ્કાર.
1: તો કિસાન ભાઈઓ, યો હતો આજનો કાર્યક્રમ ખેતીવાડી. આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણી વાત સાંભળી કડકનાથ મુરગી પાલનની. બધી વાતો આપણને વતાડ્યો કૃષિથા જોડાયેલા વિશેષજ્ઞ અને અનુભવી લોકોની, અને હાથે હાથ એવા કિસાન ભાઈની વાતો પણ સાંભળ્યો ત્યાં કડકનાથ મુરગી પાલન કરીને અસલ અને મોટો મુનાફો કમાઈ રહ્યા છે. કિસાન ભાઈઓ, આપણા હાવના સોરા ખેતીવાડી પર ધ્યાન કમ દિન બીજું કામ કરવા લાગી ગયા છે, અને જો ભણ્યા લીખ્યા લોક છે ત્યાં હાવ ધીરા ખેતીવાડીની તરફ આગાડી વધી છે અને અસલ મોટો મુનાફો પણ કમાઈ રહ્યા છે. ખેતીવાડીમાં સ્ટાર્ટઅપ કરવાનો હમણે સુનહરો મોકો છે, અને આપણા જો ધારેલા જો સપના છે ત્યાં એના ક્ષેત્રમાં આપણું પૂરા કરી શકીએ. કિસાન ભાઈઓને હમ પ્રેરિત કરવા હારું રોજ એવા અસલથી અસલ ખેતીવાડીના કાર્યક્રમ લઈને આવી છે, અને એ છે કે અમારા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈ એ બધી વાતો સાંભળે અને આપણી ખેતીવાડીમાં અને કૃષિ સ્ટાર્ટઅપમાં આગાડી વધે અને અસલ મોટો મુનાફો કમાઈ શકે અને આપણા ઝાબવા પણ રોશન કરી શકે. આ સારું બસ એટલી વાત કિસાન ભાઈઓ, કેમ કે હાવ સમય થઈ ગયો છે બીજા કાર્યક્રમોનો. હું આરજે રાકેશ લું છે તમારી દેખી ઇજાજત, પણ તમે જાજો મતી કહેતા હમલતા રહેજો ઝાબવાની આવાજ સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ પર. તમારા જ રેડિયો હતવાર આરજે રાકેશની હાથે.
2: झाबुआ का पहला सामुदायिक रेडियो स्टेशन रेडियो टांटिया भील 90.8 FM आपरो रेडियो आपरी बातें.

0: હું છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. કિસાન ભાઈઓ, બ્રેકના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારું કાર્યક્રમ ખેતીવાડીમાં. કિસાન ભાઈઓ, આજ આપણે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડીમાં કડકનાથ મુરગી

0: બ્રેક ના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારું કાર્યક્રમ ખેતીવાડીમાં. તો કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીને આગળ વધાવીએ અને હામળી કડકનાથ મુર્ગી પાલનના બારામાં વિસ્તારપૂર્વક વાતો બધી વાતો બતાડી રહ્યા છે મારા સહયોગી ભાઈ કમતા ડામોર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાના સહયોગ દેખી.
1: કિસાન ભાઈઓ, કડકનાથ એવો કુકડું છે જો કે આપણા ઝાબવા જિલ્લામાં પાળવા વાળો છે અને તેની પ્રદેશભરમાં અને દેશભરમાં ઇહોની કાફી ડિમાન્ડ છે અને જ્યાદા ડિમાન્ડ અને ઉત્પાદન કમ રહેવાને કારણ એનાને જ્યાદા ઇહોની કિંમત મળે છે. તો કિસાન ભાઈઓ, એના પાળવા હારું એક સહી તરીકાથી એની દેખરેખ કરવી પડે અને એનો કાળુમાં અને પૂરી દુનિયામાં ઘણો હી કિંમતી અને ઘણો દુર્લભ અને કઠિન માની જાય છે. તો કિસાન સાથીઓ, હમણે તક પૂરા વિશ્વમાં 25થી જ્યાદા કુકડાની પ્રજાતિઓ પાઈ જાય છે. તેમાં કાળા માંસના નામથી એનાને કડકનાથના જાણે છે. તો એનામાં ભારતના કડકનાથને અલાવા ચીનની સિલ્કી અને ઇન્ડોનેશિયાની આયામ સેનીની અને વિયેતનામની ઓકે નામનો કુકડું કાફી પ્રસિદ્ધ છે. અને એના કાળા રંગની મુખ્ય વજહથી ફાઇબ્રોમિલેનોસિસ નામની એક અનુવાંશિક ગુણવાળો રહેશે અને એમાં મિલેનિન પિગમેન્ટ કડકનાથ માંસ હડ્ડી અને ત્વચાના સંચયથી થાય છે. કડકનાથ ભારતનો એક પંજીકૃત મુર્ગાની એક નસ્લ છે અને તેનાને હાલમાં મધ્યપ્રદેશને માહના હારું ભૌગોલિક સંકેત GI ટેગ મળ્યો છે. ઝાબવા મધ્યપ્રદેશની પહેચાન આહકો કેવલ ઝાબવામાં પાઈ જવાવાળી કુકડાની એક પ્રજાતિ કડકનાથના કારણ પૂરા દેહમાં છે. ક્ષેત્રીય ભાષામાં કડકનાથને કાળા માસીના નામથી બી જાણે જાય છે, કેમ કે ઇહનો માંસ ચોસ, કલંગી, જુબાન અને પોગ, નોખ, સાંભળી એની હાગણી કાળી રહેશે અને એનું લોહી બી કાળું રહેશે. તેથી હૃદય, ડાયાબિટીસ રોગીઓ હારું કાફી ઉત્તમ આહાર છે. એનો માં હવાદ વાળો અને આસાનીથી પચવા વાળો રહેશે. એની વિશેષતાને કારણ બજારમાં ઇહોની માંગ કાફી તેજ રહેશે અને કાફી ઓછી દરી પર એના જ્યાદા કિંમતમાં વેચાઈ જાય છે. કડકનાથની તીન પ્રજાતિઓ રહેશે. પહેલી પ્રજાતિ છે જેટ અને બીજી છે બ્લેક અને અગલી પ્રજાતિ પેન્સિલ્ડ ગોલ્ડન પાઈ જાય છે. એમાંથી જેટ બ્લેક પ્રજાતિ સૌથી જ્યાદા માત્રામાં

અને ગોલ્ડન પ્રજાતિ સૌથી કમ માત્રામાં પાઈ જાય છે. નર કડકનાથનો ઓસ્તન વજન 180 થી લગાડીને 2.5 કિલો વજન તકનું રહેશે. માદા કડકનાથનો ઓસ્તન વજનમાં અને ઓસ્તન વજન 180 થી 2.5 કિલો તકની લગભગ રહેશે અને હેનો ઓસ્તન વજન 125 થી 1.5 કિલો તક લગભગ રહેશે. માદા કડકનાથ હર વરે 110 થી 120 ઈંડા મેલે છે અને એના ઈંડા નાના મધ્યમ આકારના હલકા ભૂરા ગુલાબી રંગના અને વજનમાં 30 થી 35 ગ્રામ વજનવાળા રહે છે. આર્થિક અને સામાજિક પ્રભાવ. તો કિસાનભાઈઓ, મુરગી પાલનમાં કુક્કુટ પ્રબંધનનો મહત્વ પૂરો યોગદાન રહેશે. કડકનાથ વ્યવસાયમાં લગભગ 80% સમસ્યાઓ કુક્કુટ પ્રબંધનમાં કરીગી લાપરવાહીના કારણ પેદા થાય છે. કડકનાથ મુરગી પાલનવાળાને ઘણી એવી સાવધાનીઓને ધ્યાન રાખીને આગળ વધવાની સલાહ આપી જાય છે કે કઈની બી કડકનાથ ફાર્મને એવા

0: તો કિસાન સાથીઓ, ઈએ કડકનાથમાં 24% અને અન્ય બીજા કુકડીઓમાં 21%. કોલેસ્ટ્રોલની માત્રા કડકનાથમાં 59થી લગાડીને 60 મિલીગ્રામ અને 100 ગ્રામ અને અન્ય બીજી કુકડીઓમાં 218થી લગાડીને 12 mg અને 100 ગ્રામ તક રહેશે. તો કિસાન સાથીઓ, કડકનાથથી રોજગારનો અવસર. કડકનાથ પાલનમાં કમ નિવેશની જરૂરત પડે છે અને કઈ રાષ્ટ્રીય બેંક આપણા દેશમાં પોલ્ટ્રીના વ્યવસાય હારું લોકોને પ્રોત્સાહિત કરવાનું કામ કરી રહેશે અને કમ વ્યાજની દર પર લોન ભી ઇનાને ઉપલબ્ધ કરાવી રહેશે. જ્યાં પર કડકનાથ ચિકનની માંગ જ્યાદા હોય ત્યાં પર પ્રમોશન ભી કર્યો જઈ રહ્યો છે અને કડકનાથમાં ક્રોસ બ્રીડિંગ કરીને કમ સમયમાં જ્યાદા લાભ કમાવાના તરીકાથી વસવું જોઈએ. તેથી ના કેવલ એની પ્રજાતિને ખતરો છે, બલકી આવવાળા દનોમાં એની માંગ ભી કાફી કમ થઈ જાય. કિસાન સાથીઓ, દેશના અનેક રાજ્યોથી યુવક અને કેવલ કડકનાથથી આપણી આજીવિકા સલાડી રહેશે, બલકી કડકનાથ માંસને વિદેશોમાં ભી સપ્લાય કરી રહેશે. અને કિસાન ભાઈઓ, કડકનાથ કુકુટ એકાઈનો વિતરણ ભી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થી તલાશ કરીને કિસાન ભાઈ એની જાણકારી પ્રાપ્ત કરી શકે. તો કિસાન સાથીઓ, કુકડા કુકડીઓની બીમારીઓથી વસાડવા હારું કુલ ઉપાય. એમાં સૌથી પહેલું કિસાન ભાઈને સાફ સફાઈ પર પૂરું ધ્યાન દેવું જોઈએ અને સચ ઓહે પક્ષી તો સુરક્ષિત ઇન્સાન વીરી શકે. તો કિસાન સાથીઓ, પક્ષીઓના બર્ડ ફ્લૂ અને અન્ય બીમારીઓથી વસાડી શકે. એ બીમારીઓ એક પક્ષીથી બીજા પક્ષીમાં દૂષિત પાણીથી અને તેઓના ખાન પાનથી અને તેઓના મૂત્ર પાંખડા એને જરિયેથી ઝાડુથી તેજીથી પ્રભાવિત થાય છે. એના વસાડવા હારું ઉપાય. તો કિસાન સાથે દૂરી બનાવી રાખવાની, એક પક્ષીને બીમાર પક્ષીઓથી અને પક્ષીઓના વાડામાં બંધ રાખવાનો, કેવલ પોલ્ટ્રી ફાર્મની દેખભાળ કરવા વાળાને એકી વ્યક્તિને તેહુકન જવું જોઈએ અને તેહુની એક ડ્રેસ બી રહેશે અને તેની ડ્રેસને કેવલ વાડામાં મહી જાય તેટલા ઘડી પહેરવી પડે છે અને તેહુનું ભોજન અને તેહુનું પાણી અને તેહુની દવાઈ આદિનો ઇંતજામ કરવા વાળા વ્યક્તિ તેનાને તેની ડ્રેસને પહેરીને મહી ભરાવાનું અને તીંથો ભરાવાથી પહેલો તેહુના હાથ પાંવ અને પૂરા શરીરને અસલી સાફ કરી લેવું જોઈએ અને નકલ્યા બાદમાં બી પૂરી તરહથી તેની ડ્રેસને પાછી તા મેલીને પૂરી તરહથી સાફ સફાઈ કરીને મેલવી જોઈએ. સાફ સફાઈનું ધ્યાન રાખવું. તો કિસાન સાથીઓ, વાડામાં અને તીહુની આસપાસ સાફ સફાઈ રાખવી ઘણી જરૂરી છે. એના પ્રકારથી જીવાણુ અને વિષાણુથી બચાડી જઈ શકે છે. પક્ષીઓના વાડાને સાફ સુથરા રાખવાનો અને પક્ષીઓનું ભોજન અને પાણી રોજ બદલવાનું. પોલ્ટ્રી ફાર્મ વાડાને નિયમિત રૂપથી સંક્રમણથી મુક્ત રાખવું જોઈએ અને પોલ્ટ્રી ફાર્મમાં બીમારીઓને પ્રવેશ કરવાથી રોકવું જોઈએ. આપણે બજારમાં અને અન્ય ફાર્મોથી અન્ય પક્ષીઓને આપણું સંપર્કમાં લાવવાળી ચીજો અને તેઓના ઓજાર મેં બી પૂરી તરહથી સાફ સફાઈ કરવાના અને નવા પક્ષીને કમથી કમ 30 દિન તક સ્વચ્છ પક્ષીઓથો સેટી રાખવાનો. કિસાન સાથીઓ, બીમારીને ફેલવાથી રોકવાનો અને વસાડવાના હારું પોલ્ટ્રી ફાર્મના સંપર્કમાં આવવાથી પહેલું અને બાદમાં આપણા હાથ સીતરા અને ખાહડાથી ખાહડા ધોવા જોઈએ. સંક્રમણ મુક્ત બીનાન કરવા જોઈએ અને બીમારી આપણ બીજી ઉદારની લેવાની. અગર આપણું બીજા ફાર્મોથી ઉપકરણ ઓજાર અને પોલ્ટ્રી ફાર્મ જો ઉધાર પર લાયા હોય, જેવી રીતે આપણી કંઈ પાણીના બર્તન અને ખાવાડવાના બર્તન એવી કઈ પ્રકારની ચીજો આપણી કંઈ અગર કમ પડતી હોય તો કિસાન ભાઈ તેને સંક્રમણ મુક્ત કરી લેવાની. સંકેતોથી જાણવાનું કે પક્ષીઓ પર નજર રાખવાની. અગર જ્યાદા પક્ષી મરતા હોય તો તેની આંખો ગળું અને જો શિરને આસપાસ હુંજન રહેશે અને ઈરિસાવ થાય રહેશે. પાખડા કલંગી અને પોગનો રંગ બદલી રહ્યો હોય અને પક્ષીના અંડા કમ આલવા લાગે તો એના ખતરાનો એક બડો સંકેત છે. तो किसान भाइयों ने यह ध्यान रखी जाए कि पक्षियों में अचानक कमजोरी पाखड़ा करवानो एवी हरकत कम थावा पर नजर रखवानी। बीमारी की सूचना, तो किसान साथियों पक्षियों में सामान्यतः बीमारी अने मौत की सूचना तुरंत नजदीकी पशु उपचार केंद्र ने मोकलवानी, अपनी रक्षा में ही अपनी सुरक्षा से। तो किसान साथियों ये बड़ाओ आलवाहारू हमारा कृषि विज्ञान केंद्र झाबुआ ना माध्यम थी आज इन्हीं वातियों ने हमें प्रसारित करी रहा से। तो किसान साथियों एवी खेतीवाड़ी नी अने पशुपालन नी अने पक्षी पशु पक्षी पालन नी एवी कई प्रकार नी जानकारियों हामलवाहारू तमो हामलता रहेजो रेडियो टल्टा भी 90.8 FM झाबुआ नी आवाज। तो किसान साथियों हाँ आर जे कमता डामोर ने इजाजत आलजो अने रेडियो पर हामला वाला हगला किसान भाइयों ने नमस्कार।
1: तो किसान भाइयों यो हतो आज नो कार्यक्रम खेतीवाड़ी। आज ना खेतीवाड़ी कार्यक्रम मा आपनी वात हामली कड़कनाथ मुर्गी पालन नी बड़ी वातियों आपन वतारियो कृषि था जोड़ायला विशेषज्ञ अने अनुभवी लोगोई अने हाथे हाथ एवा किसान भाई नी वातियों पण हामलियो त्या कड़कनाथ मुर्गी पालन करीने असल अने मोटो मुनाफो कमाई रह्या छे। किसान भाइयों आपड़ा हावना सोरा खेतीवाड़ी पर ध्यान कम दिन बीजू काम करवा लागी गया से अने जो भण्या लिख्या लोग से त्या हाव धीरा धीरा खेतीवाड़ी नी तरफ आगाड़ी बढ़ी से अने असल मोटो मुनाफो पण कमाई रह्या छे। खेतीवाड़ी में स्टार्टअप करवानो हमने सुनहरो मौको से अने आपड़ा जो धारेला जो सपना से त्या इना क्षेत्र में आप पूरा करी सकिए। किसान भाइयों ने हम प्रेरित करवा हारू रोज एवा असल थी असल खेतीवाड़ी ना कार्यक्रम लीनावी से अने इसे कि हमारा झाबुआ जिला ना किसान भाई ये बड़ी बातें हामले अने आपड़ी खेतीवाड़ी में अने कृषि स्टार्टअप में आगाड़ी बढ़े अने असल मोटो मुनाफो कमाई सके अने आपड़ा झाबुआ पण रोशन करी सके। आ सारू बस एतरी वात किसान भाइयों केम कि हाव समय थाई गयो से बीजा कार्यक्रमों नो हूँ आरजे राकेश सल्लू से तमारी देखी इजाजत पण तमु जाजो मती कहता हामलता रहेजो झाबुआनी आवाज सामुदायिक रेडियो स्टेशन रेडियो टंट्या भील पर तमारा ज रेडियो हथवार आरजे राकेश नी खाते।
2: सुन रहे हैं झाबुआ का पहला सामुदायिक रेडियो स्टेशन रेडियो टांटवा भील 90.8 FM आपरो रेडियो आपरी बातें।
3: हूँ से आरजे राकेश
4: अने हूँ से आरजे कमता डामोर
3: तमु हामली रासे कार्यक्रम खेतीवाड़ी आपड़ा झाबुआना पहला सामुदायिक रेडियो स्टेशन रेडियो टंट्या भील 90.8 FM झाबुआनी आवाज पर।
1: नमस्कार किसान भाइयों स्वागत से तमारो सामुदायिक रेडियो स्टेशन रेडियो टंट्या भील 90.8 FM झाबुआनी आवाज पर। हूँ से आरजे राकेश अने रोज नी जेम तमारी वस मा आज फेर कार्यक्रम खेतीवाड़ी लीने हाजिर थायो से अने किसान भाइयों हूँ रोज तमारी वस मा खेतीवाड़ी देखा जोड़ायला मुद्दा खेतीवाड़ी नी समस्याओ अने तेना समाधान नी वातियों लीने रोज इनाज समय पर हाजिर थातो रहू छे। મારા કિસાન ભાઈઓ આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપ વાતો સાંભળવાના છે જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતીના બારામાં। કિસાન ભાઈઓ આજથી 10-15 વર્ષ પહેલા આપણા ગાંવ ગાંવમાં અને હરેક ખેતરમાં જૈવિક અને પ્રાકૃતિક ખેતી આપણા પૂર્વજ અને ડહા ડહા કિસાન કરતેલા। સમયનો બદલાવ થયો અને હાવ ધીરા ધીરા આધુનિક તરીકાના કારણ દેખી બધા કિસાન ભાઈ રાસાયણિક ખેતીની તરફ વળી ગયા છે। એનો મેઇન કારણ છે અધિક ઉપજ। પણ કિસાન ભાઈઓ રાસાયણિક ખેતી કરવા દેખી આપણા જો કિસાન ભાઈઓને જો નુકસાન થઈ રહ્યો છે તો હાવ ધીરો ધીરો હમો આવવા માંડી ગયો છે। રાસાયણિક ખેતી કરવાથી આપણી જમીન તો ખરાબ થઈ રહી ધીરે ધીરે પણ મનખુમાં બી અનેક પ્રકારના અને અલગ અલગ રોગ દેખાવા લાગી ગયા છે। કેન્સર જેવી ગંભીર બીમારી આપણા ગામડાના લોક ઓળખતેલા નહીં તે આપણા લોકોને હાવ થવા માંડી ગયો છે। કિસાન ભાઈઓ એનું કારણ યો છે અધિકતર રાસાયણિક ઉર્વરકોના આપણી ખેતીમાં અંધાધૂંધ પ્રયોગ આપ વગર હોશે હમ જે એતરું ખાતર નાખી રહ્યા અધિક ઉપજના લાલચમાં પણ જો આપણું નુકસાન થઈ રહ્યો તેઓ નહીં દેખી રહ્યા। तो किसान भाइयों, आज ना खेतीवाड़ी कार्यक्रम में आपू आज ये बड़ी बात हमलवाना से कि जैविक खेती खाने के प्राकृतिक खेती खाने के अने जैविक अने रासायनिक खेती में हूँ अंतर ये बड़ी बात आज आप हाथे बताड़वा हारू हमारा स्टूडियो में मौजूद थया से कृषि विस्तार अधिकारी श्री

0: साथियों, ये जो निमास्त्र है जो आपने आसपास में ही सभी कोई बिना खरीदी लाए हुए वस्तुएं हैं और इसे इस प्रकार से हमारे सर जी ने जो बताया, तो सर जी आप रेडियो टंट्या भील में आए, इसके लिए आपको किसान भाइयों और हमारी तरफ से बहुत बहुत नमस्कार।
1: जी नमस्कार, धन्यवाद।
2: હું છે આરજે રાકેશ
3: અને હું છે આરજે કમતા ડામોર,
2: તમુ હામળી રહ્યા છે કાર્યક્રમ
3: ખેતીવાડી,
2: આપડા છાપવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ પર। તો સાલો કિસાન ભાઈઓ, હાવલી એક નાનો બ્રેક અને બ્રેકમાં આપુ હામળવાના છે આપડા ઝાબવા જિલ્લામાં આદિવાસી ભીલ સમુદાયમાં લાડલાડિયા પહેણે અને દિવાળી દહરામાં જો ઘોર અને ગરબા રમે, તીનમાં જો ગાવે તો ઘણો મજાનો અને અસલ ગીત સાંભળીને પાછા ભેળા થા હું કાર્યક્રમમાં। જાજો મતી કહેતા હામલતા રેજો ઝાબવાની આવાજ પર સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ।

0: હું છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. બ્રેક ના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારું સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર, કાર્યક્રમ ખેતીવાડીમાં. તો ચાલો કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીને આગળ વધાવીએ અને હામળી હા બાપુ જૈવિક અને પ્રાકૃતિક ખેતીની વાતો બધી વાતો વટાડી રહ્યા છે મારા સહયોગી ભાઈ કમતા ડામોર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબુઆના સહયોગ દેખી. તો ચાલો કિસાન ભાઈઓ, હા વાર નીકળી, જાણીએ પ્રાકૃતિક ખેતીની વાતો.
2: તો કિસાન સાથીઓ, હું છે આરજે કમતા ડામોર અને તમે સાંભળી રહ્યા છે રેડિયો પર કાર્યક્રમ ખેતીવાડી. તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું કિસાન ભાઈઓને આજ પ્રાકૃતિક ખેતી કરવાના તરીકાના બારામાં જાણકારી સાંભળાવી રહ્યો છે. તો કિસાન સાથીઓ, પ્રાકૃતિક ખેતી હાનાન કહેશે અને એવી આપણું જો ખેતી કરી રહ્યા તેને અલાવા પ્રાકૃતિક ખેતીમાં શું અંતર છે, તો તેને હારું આપણું આજ વાત કરવા જઈએ કિસાન ભાઈઓ. તે ફસલોને બળાવો આનવા હારું અને ઉપજ લેવા હારું જીના જીના સંસાધનોની જરૂરત પડે છે અને ત્યાં હગળા ઘેરમાં હી ઉપલબ્ધ કરવાનું. કઈની ભી હાલતમાં મંડી યા બજાર થો ખરીદીને કઈની ભી ચીજને આપણા ઘેરમાં નહીં લાવવાનું અને તેનમાં જ્યાદા ખર્ચો આવે છે તેની હારું તેની આપણી ખેતી કરવાની લાગતને કમી પુગાડવાની, કમી કરવાની અને સંસાધન ઘેરમાં હી આપણા ઉપલબ્ધ કરાવવાના અને ગામમાં હી બનાવીને ગામના પૈસા ગામમાં અને શહેરના પૈસા બી ગામમાં લાવવાના. તો કિસાન સાથીઓ, કમ ખર્ચો કરીને કમ બજેટ વાળી ખેતી કરવાની તેના પ્રાકૃતિક ખેતીનું નામ આલ્યું છે. કિસાન ભાઈઓ, એવી તરફથી આપણા દેહમાં જો પૈસા આપણા દેહના પૈસા દેહમાં બલકી વિદેશમાં નહીં જવા દેવાનું, એવી વાત આપણે કરવા હારું અને કમ લાગતની પ્રાકૃતિક ખેતી એક ખેતી કરવાના તરીકો એક સમૂહ છે. તેમાં વગર કંઈની લાગતથી ખેતીના પ્રાકૃતિક તરીકાને અપનાવવાની વાત કરી જાય રહી છે અને ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી તેના કહેશે. ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી બહારથી કંઈની બી ઉત્પાદ યા કૃષિમાં નિવેશનો ખંડન કરે છે. એની હારું ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રના ઉપયોગ કરે છે તેમાં અને એની વિધિથી 30 એકર જમીન પર ખેતી હારું ખાલી એક દેશી ગાયના એક હી ગાયથી ગાયના ગોબર અને તેના ગૌમૂત્રની જરૂરત પડે છે. દેશી પ્રાકૃતિક ગાય હે આપણી જો પ્રજાતિ ગોવંશના ગોબર અને ગૌમૂત્રથી જીવામૃત ઘન જીવામૃત અને જામન બીજામૃત બનાવ્યો જાય છે અને એનો ખેતરમાં ઉપયોગ કરવાથી મિટ્ટીમાં જો પોષક તત્વોની બઢોતરીના હાથે હાથે જૈવિક ગતિવિધિઓનો બળાવો આલવાનું કામ કરે છે. જીવામૃતનો ઉપયોગ સિંચાઈની હાથે 1 થી 2 વારી ખેતરમાં છિડકાવને દ્વારા કર્યો જાય છે, જબકી બીજામૃતનો ઇસ્તેમાલ બીજોને ઉપચારિત કરવામાં કર્યો જાય છે. પ્રાકૃતિક ખેતીના દ્રષ્ટિકોણને એક જાપાની કિસાન અને દાર્શનિક માસાનોબુ ની તેઓ એક હતેલો તેને 1975માં આપણી પુસ્તકમાં ધ વન તેને યુ પ્રાકૃતિક ખેતીના બારામાં પૂરી જાણકારી લીખી અને તેનો એને ઉપયોગ કરીને આજ આપણું એની ખેતીથી આપણે કરી શકીએ. તો કિસાન સાથીઓ, ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીના સ્તંભ ચક્ર. ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી મુખ્ય રૂપથી 4 સ્તંભો પર આધારિત છે. ત્યાં એવી રીતે છે. પહેલો, જીવામૃત ગાયના ગોબર અને મૂત્ર, દેશી નસલોના ગુડ દાળ્યો અને આટા પાણી, ખેતરના બાંધથી મીટી ભેળી કરીને તેનો મિશ્રણ કરીને તેનો ઉપયોગ કર્યો ગયો છે. તો તેના બારામાં એ આપણે જાણકારી બારીકથી બતાડવી અને બીજી વાત, બીજામૃત દેશી ગાયના ગોબર અને મૂત્ર, પાણી બાંધ મીટી અને સુનાના મિશ્રણથી બનાવ્યો ગયો છે. મલ્ચિંગ યા સૂખા ભૂસો પડેલો પાયડાના અને એક પરતની હાથે પોધાને ઢાંકવાનો અને મિટ્ટીની નમીને સુરક્ષિત કરવાનો અને જીડીયુની એરમેર તાપમાનને 25-35 ડિગ્રી સેલ્સિયસ પર રાખવાનું. વાપસા, તો કિસાન સાથીઓ, આવશ્યક નમી વાયુ સંતુલન બનાવી રાખવા હારું પાણી ઉપલબ્ધ કરાવવાનું. प्राकृतिक खेती जो किसान भाइयों जैविक खेती ना मध्यम हो अंतर से तो इमें थोड़ा देखियो जाए कि प्राकृतिक खेती अने जैविक खेती कृषि ना बे अलग अलग प्रकार से प्राकृतिक खेती अने जैविक खेती खेती ना वश में मुख्य अंतर एवी रीते से जेवी रीते प्राकृतिक खेती में मिट्टी में नी तो रासायनिक अने ना ही तीन में जैविक खातर नो उपयोग करियो जाए से અને તા એના વિપરીત જૈવિક ખેતીમાં જૈવિક ઉર્વરક અને ખાતરનો ઉપયોગ કર્યો જાય છે પ્રાકૃતિક ખેતીમાં મિટ્ટીની સતહ પર ભી રોગાણુ અને કેચવાને દ્વારા કાર્બનિક પદાર્થોના અપઘટનને પ્રોત્સાહિત કર્યો જાય છે તા જૈવિક ખેતી હારું હમણે ભી બુનિયાદી કૃષિ પદ્ધતિઓ જેવી રીતે ખેડાઈ જુતાઈ ઘણી જરૂરત રહેશે અને જૈવિક ખેતી પ્રાકૃતિક ખેતીની તુલનામાં હમણે હી મહેંગી છે તો કિસાન સાથીઓ પ્રાકૃતિક ખેતી જો પરંપરાગત તરીકાથી આધારિત છે અને એની હારું વિપરીત જૈવિક ખેતી પર આધુનિકરણનો પ્રભાવ દેખ્યો જઈ શકે છે તો કિસાન સાથીઓ બીજામૃત બીજામૃતના બારામાં અગર દેખી જાય કિસાન ભાઈઓ તો બીજ પાદક જીવનનો મુખ્ય આધાર છે તેઓ એક સંતતિની દૂસરી સંતતિનો તક જીવન વાહકનું કામ કરે છે કેમ કે પૌધાનો જીવન ચક્ર બીજ તો શરૂ થઈને બીજમાં હી સમાપ્ત થઈ જાય છે અને બીજનો સ્વસ્થ રહેવાનું ઘણો આવશ્યક છે ઘણો જરૂરી છે કેમ કે સ્વસ્થ સંતતિને કાયમ રાખી શકે અને બીજને રોગાણુથી ગ્રસિત થઈ જાય તો તેમાં ઉગવા વાળો પૌધો બી સ્વસ્થ ની રહે અને રોગગ્રસ્ત રહે અને કમજોર અને ઓજ રહિત કિસાનો હારું અલાભકારી સિદ્ધ થાય જો લાભકારી નહીં રહે તેને હારું બીજ પર રોગાણુ અને કીટ જો સૌથી જ્યાદા આક્રમણ કરે છે કેમ કે બીજમાં હંમેશા સગળા પોષક તત્વ મોજુદ રહેશે અને તેનો ઉપયોગ કરીને આપણ જીવન ચક્રને પૂરો કરે છે તેને હારું બીજોને સ્વસ્થ રાખવા હારું બીજોના ભંડાર અને વર્ધનકાલમાં કીટ અને રોગોથી વસાડીને આગાડીની ફસલમાં રોગોના આક્રમણથી વસાડે જઈ શકે છે ભારતમાં કિસાનોને મે કન જો પોગવા વાળો 70% બીજ ઉપચારિત કરેલું નહીં રહેશે ઘણા કમ એવા કિસાન છે ત્યાં ખુદ આપણા બીજને ઉપચારિત કરે છે અને ભારતમાં અધિકતર ફસલો વગર ઉપચારિત કરેલીઓ આવી રહ્યો છે વગર ઉપચારિત કરેલા બીજોમાં હાનિકારક કીટો જીવાણુ અને કઈ પ્રકારના એવા સંક્રમણ રોગોનો ખતરો બનેલો રહેશે બીજ અને પૌધાથી પહેલું તણાવમાં આવી જાય છે જેના કારણ બીજ ઉગવામાં તેનો પ્રતિશત ભી કમ રહેશે અને ફસલ ઉત્પાદનમાં ભી ત્યાં લાગત કમ લાગત જ્યાદા લાગે છે અને મુનાફો કમ મળે છે તો કિસાન સાથીઓ બીજ ઉપચારિત કરીને ઓરવાથી ખૂબ લાભ થાય છે તો દેખી જાય કિસાન ભાઈઓ બીજોને અંકુરણ ક્ષમતા બળી જાય છે અને બીજ વેગું હી એકદમ ઉગી જાય છે અને તેમાં તેની મજબૂતી જ્યાદા રહેશે અને અંકુરણ એક હાથે ઉગે છે બીજોમાં ઉમ્ર બઢાવવાના નિરોધક સમાપ્ત થાય છે અને બીજ લંબી આયુ તક થયું ચાલે છે બીજમાં એક ખરકું અંકુરણ થાય છે અને શરૂઆતી અવસ્થામાં મોસમી કીટો અને રોગો થી વસવામાં તેનો પૌધો મજબૂત રહે અને કઈ પ્રકારના એવા રોગ લાગવાનો તેમાં સંભાવના કમ રહેશે સ્વસ્થ પૌધો એકદમ નરમોળ ઉગે છે બીજના ઘોળથા જો પાયડા પર છિડકાવ કરવાથી કઈ પ્રકારનો તેમાં વૃદ્ધિ બઢોતરી થાય છે અને કિસાન સાથીઓ આવો બીજામૃત જો બીજ શંકર 100 કિલોગ્રામ બીજ શંકર હારું સામગ્રી પાણી 20 લીટર દેશી ગાયનું મૂત્ર 5 લીટર ને દેશી ગાયનું ગોબર 5 કિલોગ્રામ અને સૂનો 50 ગ્રામ ફસલની જેડીની એરે મેરેની જો નાળીઓની મીટી લાવવાની 1 મુઠ્ઠી ભરી તો કિસાન સાથીઓ એના હાગળાને બધાને નિયમના અનુસાર ઘોળ તૈયાર કરવાનો ફેર એમાં લાકડીને એક દંડાથી તેના જેવી રીતે આપણી જો ઘડીની જો હોય ઘૂમે છે આપણી ઘડી, તેના ચક્કરમાં આપણે મેળવતું રહેવાનું, એનાને ગાઉમાં જૂટના બોરાથી ઢાંકીને રાખવાનું અને એના ઘોળને 24 ઘંટા રાખવાની બાદમાં બીજ પર સંચારિત કરવાનું. તો કિસાન સાથીઓ, ગોબર ખાલી ગાયનું ગોબર ઉપયોગ કરવાનું, અગર આપણી મેરે ભેંસનું ડોબીનું અગર આદુ ગોબર ઓહે તો ભેંસનું આપણું મેળાવી શકીએ, પણ આદુ ગોબર ગાયનું મેળાવવું ઘણું જરૂરી છે. તો કિસાન સાથીઓ, તાજો ગોબર અસલ રહે અને ગોબર હાથ દંતક પ્રભાવશાળી રહેશે, જ્યાદા પુરાણું ગોબર નહીં વાપરવાનું. તો કિસાન સાથીઓ, ગાયનું મૂત્ર, ગાયનું મૂત્ર જેટલું પુરાણું રહે તેટલું હી જ્યાદા લાભકારી રહે અને ગાય જેટલું જ્યાદા દૂધ આલે તેનું ગોબર અને મૂત્ર ભી કમ પ્રભાવશાળી રહેશે. તો કિસાન સાથીઓ, ઇના હારું ગાયનું મૂત્ર સબથું અસલ રહેશે અને બીજા મૃત બીજ અંકુરિત બીજનું કઈનું ભી રોપણ યોગ્ય પૌધાને ઉપચારિત કરવા હારું ઉપયોગમાં કરી જઈ શકે છે. રોપણ યોગ્ય પૌધાને બીજા મૃતમાં ડૂબાડીને અને બહાર નીકાળીને રોપવાનું કરવાનું. યો પૌધાની જે શરૂઆતી અવસ્થાના દોરાનમાં કીડા અને રોગોની ફસલને પર્યાપ્ત સંચરણ સંરક્ષણ કરે છે. બીજા મૃતનો ઉપયોગ, તો કિસાન સાથીઓ, ઘાસ વર્ગીય ફસલ જેવી રીતે હાળ, ઘઉં, મક્કી, જુવાર, બાજરો અને રાગી, એનથી ચયનિત ફસલ બીજને ફરસી પર દેશી ગાયના ગોબરના લેપ પર લેપ કરેલી જમીન પર ફેલાવીને અંદાજાથી બીજ પર બીજામૃતનો છિડકાવ કરવાનો. બીજને બે હાથોમાં મેળવીને સિંહળામાં ફૂંકાડવાનું. તો કિસાન સાથીઓ, દાળવાળી જો બીજોનો સિલકો પાતળો રહેવાને કારણ હાથોથી રગડવાથી તેનો સિલકો નકળી જાય છે, તો ચયનિત બીજને ફરસી પર ફેલાવવાનું અને જીના સિલકા પાતળા હોય તેનાને રગડવાનું નહીં, હળકા હાથોથી તેનાનો બીજનો ઉપચાર કરી દેવાનો. બીજામૃત છિલકા બે હાથોની ઉંગળીઓમાં ફેલાવીને બીજોને ધીરે ધીરે નીચે ઉપર મેળવવાનું, સિંગળામાં હોકાડી કરીને બીજ ઓરવાનું. મૂફળા અને સોયાબીન, તો કિસાન સાથીઓ, ઇના છિલકા ઘણા પાતળા અને સંવેદનશીલ રહેશે, એના બીજ લઈ લેવાનું અને એહુના 10% માત્રા ઘન જીવામૃત લઈને ધીરે ધીરે મેળવવાનું. હાટા, કેળા, આલુ, હળદી, અદરક એનાને ચયનિત ફસલ બીજોને વાહડાની ટોપલીમાં રાખીને ટોપલીના બીજ હમેત થોડા વાર હારું થોડીક વાર હારું બીજામૃતમાં ડૂબાડીને બહારથી નીકાળ લેવાનું. તો કિસાન સાથીઓ, સબ્જી, જો સબ્જીમાં અગર દેખ્યું જાય તો પેકેટના બીજને નીકાળીને ટાડા પાણીથી ધોઈને બીજામૃતથી સંસ્કાર કરીને સિંહળામાં હુકાડીને આપણે બીજાઈ ઓરવાનું કામ કરવાનું. ફળ, જો ફળના બીજોને બી સામાન્ય તરીકાથી બીજ સંસ્કાર કરવાનો. કલમ, પાપલર, સહજન, હરગવો, ખાવાનું પાન, કાળી મિરચી ઇત્યાદિ ઇનાને સૈનિક બીજોને વાહડાની ટોપલીમાં રાખીને બીજામૃતમાં ડૂબોઈને એની બીજાઈ કરવાની. પોતશાલાઓમાં બીજ નાખવાથી પહેલું બીજનો સંસ્કાર કરવાનો, એની બાદમાં રોપાઈ કરવાની. તો કિસાન સાથીઓ, પોતશાલાથી જો પોધો નીકાળી કરીને તેઓની જેડીઓ અને બીજામૃતમાં ડૂબાડીને તેઓની રોપાઈ કરવાની. જીવામૃત, તો કિસાન સાથીઓ, જીવામૃતમાં શબ્દોનો મેળ છે, જીવન પ્લસ અમૃત. જીવામૃત જીવન હારું અમૃતને સમાન યો ગોમાતાથી પ્રાપ્ત ગોબર ગોમૂત્ર અને હાથે ગોળ બેસણ જીવાણુયુક્ત મિટ્ટીના જો મિશ્રણથી પ્રાપ્ત કરી જાય છે, તેવું એવું નહીં કેવલ ફસલ હારું નહીં બલ્કી पूरा जीवन जगत ना स्वास्थ्य ना दृष्टिकोण थी अमृत ने हरकु से जीवामृत एक प्रभावशाली जैव उर्वरक से पौध वृद्धि नियंत्रण अने विकास हार्मोन से अने जो फसल ने हगला सरोनामा विकास करे से अने पैदावार बढ़ावामा मदद करे से यो सूक्ष्म जीवोनी संख्या ने बढ़ावे से अने इहुना एक अनुकूल वातावरण ने आले से जो पौधो जरूरी अने मुख्य पोषक तत्व नाइट्रोजन फास्फोरस अने पोटास अने सूक्ष्म पोषक तत्व प्रदान करे से या मिट्टी मा अवाहियानी संख्या ने बढ़ावे से तीन थी मिट्टी हमेशा उपजाऊ बनेली रहे से जीवामृत बनावानी विधि तो किसान साथियों खेतरी मा खेतर मा आपी कृषि भूमि मा या कृषि मा जीवामृत नो प्रयोग करवाना जो सुविधा ना दृष्टिकोण थी इन्हाने तीन प्रकार था बनावी ने उपयोग करी सके जीवामृत नी तरल अवस्था बीजू जीवामृत नी अर्ध ठोस अवस्था।

અને તીસરું જોશે સુખા જીવામૃત ઘન જીવામૃત. તો કિસાન સાથીઓ, વડલા પીપળાના ઝાડકાને સમય પર ઓક્સિજન આલવા વાળા છે. જ્યાદા ઓક્સિજન આલવા વાળા પેડોની નીચેની જો મીટી જીવાણુ અને સૂક્ષ્મ જીવોની સંખ્યા જ્યાદા માત્રામાં પાઈ જાય છે. યા સૂક્ષ્મ જીવ ભૂમિ મહારું ઘણા હી જરૂરી છે અને ઘણા હી લાભદાયક છે. તો કિસાન સાથીઓ, સૌથી પહેલું એક પ્લાસ્ટિકનું મોટું ઢોલકુલી લેવાનું, તીનમાં તીનાને સીહળા મેલી દેવાનું અને તીની બાદમાં 10 કિલો દેશી ગાયનું તાજું ગોબર, 10 લિટર પુરાણું ગાયનું મૂતર, 1 કિલોગ્રામ કઈના બી દાળનો આટો યા 1 કિલો વડલા યા પીપળાના નીચેની મીઠી લેવાની અને 1 કિલો પુરાણું હાડેલો ગોળ અને 2000 લિટર અને 200 લિટર પાણીમાં અસલી તરફથી લઈને લાકડાની સહાયતાથી મેળવવાનું. આટલી તરફથી મેળવવાની બાદમાં એનાને ઢોલકાના મોહને સીતરાથી ઢાંકી અને ઘોળને સીહળામાં રાખી દેવાનો. તીનથી તીહુની પર હુદી ધૂપ ની પડવી જોઈએ. આગલે દન ભી એના ઘોળને લાકડાના ડાખલા દંડાથી તેની સહાય થઈ, જેવી રીતે આપણી ઘડીની જો હોય ઘૂમે તેની દિશામાં.

0: ઉપચાર હારું એક અસલ તરીકો નિમળ રાસાયણિક ઉર્વરકોનો ઉપયોગ દુનિયાભરમાં કર્યો જઈ રહ્યો છે. વિશેષ રૂપથી તીસરી દુનિયાના દેહોમાં વિશાળ વક્ષ જનસંખ્યા અતિરિક્ત ખાદ્ય આવશ્યકતાને પૂરો કરવા હારું વિભિન્ન રાસાયણિક ઉર્વરકોનો એનો અંધાધૂંધ ઉપયોગથી કઈ પર્યાવરણીય અને સ્વાસ્થ્ય ખતરોની હાથે હાથે સૌથી કિંમતી પ્રાકૃતિક સંસાધનોને સ્થાયી નુકસાન થઈ રહ્યો છે. અગર એનો ભયાનક રસાયણનો ઉપયોગ અનિયંત્રિત થઈ જાય છે તો મીટી એક નિશ્ચિત અવધિની બાદમાં ફસલ ઉત્પાદન હારું ઉપલબ્ધતા નહીં રહેશે. એને હારું આવવાળી પેઢીઓ હારું એક સ્વચ્છ મીટીને બનાવી રાખવા હારું કૃષિ પ્રણાલીને રસાયણોથી અને જૈવિક ખાતરમાં બદલવાનો સમય છે. કિસાન સાથીઓ, જૈવિક ખાતરના રૂપમાં હરા પાયડાનું ખાતર ઘણું હી અસલ મીટીને સ્વાસ્થ્ય બનાવી રાખવા હારું તેની હાથેથી અનાવશ્યક પોષક તત્વોની ભી આપૂર્તિ કરવામાં સક્ષમ છે. ઉદાહરણ હારીઓ દેખી જાય કિસાન ભાઈઓ, તો એક પ્રયોગમાં GLMA આવેદનના કારણ ધાનની હાળની ઉપજમાં કાફી બઢોતરી થાય છે અને તેના પ્રયોગથી તેના પરિણામ સ્વરૂપે નિષ્કર્ષ નીકાળ્યો ગયો છે કે હગળા હારા પાયડાના ખાતરના પ્રયોગથી હાળના નત્રજન માંગના મોટા ભાગને તેનથી પૂર્તિ કરી જઈ શકે છે ત્યાં યુરિયાથી પૂરી થાય છે. તો કિસાન સાથીઓ, હરિપત્તિના ખાદનો ઉપયોગ કરવાથી કિસાન ભાઈને લાભ. હરિપત્તિના ખાતરમાં પેડ અને મૃદાના ભારી માત્રામાં નત્રજન આપૂર્તિ કરે છે. 400 પેડોને 2 ઘન મીટરની દૂરી પર બાંધી કરીને લગભગ 120 કિલો નત્રજનની આપૂર્તિ કરી જઈ શકે છે. હરા પૈડાને ખાતરને પૌધા હારું સંતુલિત પોષણ સુનિશ્ચિત કરાવે છે. મિટ્ટીના ઉર્વરકતામાં ભી કાફી હદ તક સુધાર થાય છે. GLM પેડ 12 માસી છે અને એમ એક વરેમાં બે થી તીન વારી પાયડાની આપૂર્તિ કરે છે. એના હારું તીહોને ઘડી ઘડી ઉગાડવાની જરૂરત નહીં પડે છે. GLM ધીમી ગતિથો પોષક તત્વોને મીટીમાં છોડે છે અને ઇહોના આવેદનને બાદમાં લંબા સમય તક પૌધાને પોષક સ્રોતથી તેના રૂપમાં કામ કરે છે. GLMના આવેદનના કારણ મીટીની સંરચનામાં કાફી હદ તક સુધાર થાય છે. GLM ખાતર પદાર્થોના રૂપમાં કામ કરીને કેંચવાના વિકાસમાં કાફી હદ તક પ્રોત્સાહિત કરે છે. GLMના આવેદનથી પાણી વાયુની બી ગુણવત્તા હારું કોઈ ખતરો નહીં રહેશે. GLM મીટીમાં વિભિન્ન લાભકારી સૂક્ષ્મજીવોના વિકાસને પ્રોત્સાહિત કરે છે અને એના પ્રકારથી મીટીની જૈવ વિવિધતામાં બી આધાર કરે છે. લવણતા પ્રભાવિત મીટીના સુધાર હારું હરિપત્તિનું ખાતર ઘણું ઉપયોગી છે. કિસાન સાથીઓ, GLM પૌધાની લાકડાની દાખલાને ઉપયોગ ઈંધણના રૂપમાં લીયો જાય છે. GLM હસ્તી આસાનીથી ઉપલબ્ધ અને ઉપયોગ કરવામાં બી ઘણો આસાન રહેશે. હરિપત્તિની ખાતર હારું ઉપયોગી પૌધાની પ્રજાતિઓ. તો કિસાન સાથીઓ, હરિપત્તિનો ઉત્પાદન હારું કઈ પેડ અને પૌધાનો ઉપયોગ કર્યો જાય છે તેમાં હતા પેડ જેવી રીતે પુંગમ, ગ્લિરિસિડિયા, મવોડા, ઇરુક અને સુબબુલ, વાહાઈ કરંજી, જંગલી ઇન્ડિગો, જંગલી ઢેચા, નીમડો, કોલોટ્રોપિસ આદિ અને જલકુંભી, કોલોટ્રોપિસ, પ્રાયથમ, કેસિયા, ઇપોમિયા, પાર્થેનિયમ આદિ ખરપતવારોનો વ્યાપક રૂપથો ઉપયોગમાં ઇનાન લીયો જઈ શકે છે. કિસાન સાથીઓ, હરિપત્તિના ખાતર તૈયાર કરવાનો તરીકો. હરિપત્તિની ખાતર બનાવવાનો એક આસાન અને હસ્તો ઉપાય છે. विभिन्न कई प्रकारना खातर वाला मेड़ अने पौधा जीवित बाड़ या बंजर भूमि पर उगाड़ा जाए सके से, जबकि त्या असली तरह थी विकसित थाई जाए से त्या तिहुना पायड़ा ने बस कापी नाखी जाए से अने बंडल मा फसल ना खेतर मा लायो जाए से। फसल ओरवाथी पहलू हरी पत्ती ना खातर ने मिट्टी मा असली तरह थू मेलवी नाखवानू। हरी पत्ती ना खातर ना उपयोग नो तरीको, तो किसान साथियों मिट्टी हारू हरी पत्ती नु खातर नो आवेदन मिट्टी नी नमी पर निर्भर करे से। त्या खातर मा मिट्टी मिलवा हारू पर्याप्त नमी नी आवश्यकता रहे से। किसान ने जो GLM नो उपयोग करे से अने त्या आपणी तकनीक थी नमी नी मात्रा ने भी मापे से। मिट्टी नी नमी नी स्थिति निर्धारित करवा हारू 5 सेंटीमीटर गहराई तक खुदाई करे से अने ता मिट्टी ना नमूनो लेता लेवो पड़े से अने त्यो आपड़ा हाथुनो उपयोग करीने तिनी मिट्टी ना नमूना ना ढेला बनावे से। त्या आपड़ा हाथोना वसमा ढेलू दबावे अने अगर ढेलू तुरंत दमलाई जाए तो तिना GLM ना प्रयोग नहारू नमीनी मात्रा ने भी अपर्याप्त माने से। त्या मिट्टी मा GLM ने हगला प्रयोग करे से, तेर तीन मा नमीनी मात्रा पर्याप्त लागे से। त्या एवा प्रकार पर GLM नो प्रयोग करवाथी पहलू मिट्टी ना कार्बनिक पदार्थ स्तर नो निर्धारण करे से। तो किसान साथियों मैं हमने तमुने हरी पत्ती ना खातर नो एक उपयोग अने जैविक खातर ना बारा मा तीना जानकारी हमलावी अने एवी कई प्रकार नी जेवी रीते हरी पत्ती ना खातर नो उपयोग नो तरीको, हरी पत्ती ना खातर ने किकम तैयार करवानू अने हरी पत्ती ना खातर हारू उपयोगी प्रजातियों झाड़कानियों अने हरी पत्ती ना खातर नो उपयोग करवाथी किसान भाई ने हूँ लाभ थाय से एवी में तमुन कई प्रकार नी किसान भाइयों ने आज जानकारी हमलावी।
1: तो किसान भाइयों यो हतो आज नो कार्यक्रम खेतीवाड़ी। आज ना खेतीवाड़ी कार्यक्रम मा आपनी वात हामली प्राकृतिक खेती अने जैविक खेती नी वातियो। बधी वातियो वताड़वा हारू आज आपणी हाथे स्टूडियो मा मौजूद थायेला हता कृषि विस्तार अधिकारी श्री अनसिंहजी वसुनियाजी। तीनू हाथे वाते करी मारा सहयोगी भाई कमता डामोर अने प्राकृतिक खेती नी वातियो कृषि विज्ञान केन्द्र झाबवाना सहयोग देखी हमुई आज तमारी वसमा प्रस्तुत करी। किसान भाइयों हमो रोज तमारी हारू एवा असल थी असल खेतीवाड़ी ना कार्यक्रम लावी से अने आशा पण भी करी से कि हमारा झाबवा जिला ना किसान भाई ये बधी वातियो हामले अने आपणी खेतीवाड़ी मा सुधार करे अने असल मोटो मुनाफो कमाई अने आपणा क्षेत्र मा खेतीवाड़ी मा नाम पण कमाई। किसान भाइयों आ सारू वचे त्रिवाद केम कि हाव समय थई गयो से बीजा कार्यक्रमो नो। हूँ आरजे राकेश लू से तमारी देखी इजाजत, पण तमु जाजो मती कई था हामलता रेजो झाबवानी आवाज पर सामुदायिक रेडियो स्टेशन रेडियो टंटिया भील 90.8 FM झाबवानी आवाज तमारा ज रेडियो खतवार आरजे राकेश नी हाते।
2: आप सुन रहे हैं झाबुआ का पहला सामुदायिक रेडियो स्टेशन रेडियो टंटिया भील 90.8 FM। आपरो रेडियो आपरी बातें।